0: შენი რადიო მომართულია თბილისზე.
1: Σήμερα με σκότωσες ξανά μετά από δυο φιλιά.
0: FM 90.

0: შენი რადიო მომართულია თბილისზე.
1: Με σκότωσες ξανά με τα ποδιοφία.
2: FM